0: किसान भाई बोनू गीत तो आयशु पुरु नड़ गीत बात एक वगत फेरी आप सबनों घने मान स्वागत कर रहा हूँ हमारे आज ने कार्यक्रम खेती बाड़ी में। जिम की भाई बोनू गीत के पहले आपने विषय बता दीदू थू की आज आप बातचीत करवा वाला हूँ कि आप जलवायु अनुकूल खेती हरते करी सका। भाई बोनू अना विषय माते बातचीत करवा बल्ले आज आप कार्यक्रम तक जुड़ी रहे कल्याण काका, तो सब तक पहले आप हमरी लड़ने बातें मोरे कर अपनी बातें। राम राम कल्याण काका।
1: राम राम अंजलि भाई जी। राम राम
0: कल्याण काका, आपनु घणे मान स्वागत कर रहा हूँ अमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में। जिम के कल्याण काका आपणे टेम टेम माते आपणे कार्यक्रम तकी जुड़ा हो ने घणी असल वाते आपणे किसान भाई बहनों तकी कर रहा हो, तो कल्याण काका सारे मेरी आपणे आ वात सांभरवा में आवी रही है कि आपणे जे वखत भी खेती करी रहा तो मौसम नु जे परिवर्तन है ई आकु दाड़ी थातु सेरू है। जिम की अवड़े आपणे दीकी रहो कि गर्मी नु मौसम साली रू है तो भी आपणे देखो हो कि घणी वखत साटा पड़ी जाए है ने साटा पड़वाना जई वगत टेम रहत एनी वगत घणा कनु ताप पड़े ने गर्मी लागे ने सर्दी में भी बरसात थाय है। आजे मौसम नु बदलाव थई रु है तो एने कारण आपणे जे किसान भाई बोन है ई घणा कना परेशान थई से, तो एवं में आजे आपणे कार्यक्रम में इस वाते करंगा कि आजे जलवायु परिवर्तन थई रु है तो इन में आपणे ने खेती हरते करवी है।
1: लाख रुपए नी बात करी भाई जी आपे ना, आज नो विषय जे आपे चुन्यु है ई बहुत जरूरी विषय हतो।
0: हवे
1: वास्तव में आप बहुत चिंतन करवा बाद विषय तकलीफ होती है कि आप जो राजस्थान है मध्य प्रदेश ने गुजरात एना सीमावर्ती क्षेत्र में जो आप जनजाति भाई रही जाए आदिवासी भाई रही जाए ये देखी रहे कि दाड़े दाड़े आप सब मौसम बदलाई जाए। आज देखा तो हियारा में तो पानी पड़ी रू है, उनारा में गर्मी थी पड़ी रही ने बरसात में पानी कम पड़ी रू
0: है।
1: मतलब एम कही सकें कि अपने पासले दाड़े देखियो ना आप ओला पड़ा बांसवाड़ा में, तो आना थी कि धीरे धीरे धीरे धीरे आज मौसम में जो बदलाव थी रो है ई भाई जी हमारे किसान भाई बल्ले बड़ी खतरनाक चुनौती थी गई
0: है।
1: केम के आज मौसम नो स्वरूप है एक बहुत मोटी समस्या बनी गई आपने बल्ले। मैं आना रहा हूँ कि कोई भी कृषि वैज्ञानिक हो या मोटा मोटा जितना भी संस्थान है ये सटीक भविष्यवाणी भी नहीं कर सकता, भविष्यवाणी भी हम धीरे धीरे बदलाई रही कमजोर पड़ी रही या गलत साबित थी रही। तो आना में भाई जी आज जलवायु में आज परिवर्तन थई रह्यो जेवी आपे वात करी, आज आबोहवा बदलाई रही है ये आपड़ा वागण ने खेती बल्ले कोई ताजी वात नहीं है। तो भाई जी ताजी वात नहीं है ये वात तो खरी है, कृषि प्रधान देश है, वागण ना भाई की खेती किसानी करे है तो ताजी इनती पड़ी ताजी वात में ताजी वाते तो खुद ही लाभ भी पड़ेंगे आपने
0: कल्याण
1: क्या बदलती थी जो परिस्थितियां थी गई है एना मौसम में धीरे धीरे करव ही पड़ेगा भाई जी की आज जलवायु जेम आपने मिली रही है एने अनुसार आपने हेरती खेती करी सकेंगे आपने जानू पड़ेगा। आज मारो विचार यो थी रो के आज भाई बोनो थी कि आप इस बात करें आप जो वागड रेडी नो कार्यक्रम है आना कार्यक्रम में आ विषय एवं है कि भाई लोग महसूस कर जाए आप देखी रहा कि पासला बे पांच वर्ष थी आप देखा कि जारी भी गहू या तो उबा हूँ या कपाई ने खरम आए ने मावटो था पानी परेस पड़े बस आ सब थी मोटी तकलीफ थी गई। तो सबू पहले तो आपने ई पत्तू करव पड़ेगा कि आपने ये जानवू है क्या जलवायु परिवर्तन हूँ कहवाई दबड़े में बात करी आपने कि आप मध्य प्रदेश राजस्थान गुजरात ने तन्ने राज्य ने जो सीमा माते आपने आज वागड़ क्षेत्र है निवास करी आपड़ा जनजाति भाई जे वसी रहे हैं इन आना क्षेत्र में हूँ था कि मौसम में लगातार बदलाव थी जो हमारा हूँ था कि चौमासा ना दाड़ा में पानी ना दाड़ा घटी जाए पहले आप विचार करता था कि चार महीना तो टाड़ पड़े चार महीना गर्मी था चार महीना पानी पड़े
0: हवे कल्याण काका
1: धीरे धीरे धीरे धीरे बरसात ना दाड़ा ही कम थी जाए पहले हूँ था कि एक बे तन दाड़ा में एटलू पानी पड़ी जा कि नदी नाला में बाढ़ आई जा पूरु पानी वही सलू जा एने बाद हूँ था दस पंद्रह दाड़ा बाद फिर पानी आए या एटले कि कभी घना घना बदे तो पंद्रह थी दाड़ा एवं थी जाए कि एना पानी नहीं पड़े तो पे जो फसलें करी है ये हुकी थी
0: जाए
1: वर्षा ने आधारित आप फसलें करें खरीफ नी फसलें ये हुकाई जाए ने भाई जी बीजी आड़ी आप सर्दी नी बात करो तो हियारा में होता है कि मावठ थी जा आप इस बात करी ने कि बिन मौसम बरसात वाली बात करो ने एना में होता है कि प्रभात प्रभात में टाड़ वधारे पड़े हाँ हवार ने बपोर में जो तो एटली कड़ाका तेज धूप पड़े કે ઘણી પ્રકારના ફસલ રહે એનામાં રોગ અને કીડા દેખાય છે અને ગરમીનું તાપમાન બી 42 થી 47 ડિગ્રી ઉધર પૂગી જા તો આ આણા જલવાયુ પરિવર્તનના કારણે ભાઈજી ને આ આપણે જલવાયુ પરિવર્તનના લક્ષણ હી ને ઘણા પ્રકાર આપણે દેખાતા જે દેશ સમુદ્રને જળસ્તર વધી રહ્યું છે ના ધ્રુવના જે આપણે ખબર પેલી ગ્લોબલ વોર્મિંગ વાળી વાત
0: હવે કલ્યાણ કાકા
1: ઘણા વખત આપણે વાત કરો ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ તો આ ગરમી એટલી વધી રહી છે કે એની ગરમી તો કેવું થઈ રહ્યું ભાઈજી કે આજે આપણે ઉત્તરી ધ્રુવ દક્ષિણ ધ્રુવ જે બરફના પહાડ
0: હવે
1: એ ધીરે ધીરે ધીરે ઓગળી જાય
0: હવે
1: ને એને ઓગળવા આપણે ઓગળ અધિક વાત કરું મારા ભણ્યા ગણ્યા ભાઈ બોન અમારો ત્યાં જે ગ્લેશિયર કહેવાય
0: હવે
1: એ બરફ ના ગ્લેશિયર ધીરે ધીરે
0: પીગલી
1: એને પીગલવા થકી સમુદ્ર નું જળસ્તર વધી રહ્યું હોય
0: હવે કલ્યાણ કરતા
1: ને એવી વાત બી કહી રહ્યા કે આબા બરફ વરમ તેમ થાય કે આ સમુદ્ર ને કિનારે જે મોટા મોટા શહેરો છે એ લગભગ 100 એવો મોટો શહેર એના ઉપર બહુ મોટો ખતરો આવી રહ્યો
0: હવે એ
1: શહેર ડૂબી બી શકે
0: હવે કલ્યાણ કાકા
1: તો આ તો વાત કરી આપણે કે આ જલવાયુ પરિવર્તન શું કહેવા ભાઈજી હવે જલવાયુ પરિવર્તન કેમ થઈ રહ્યું હોય
0: હવે
1: દેખો એ બી જાણવું પડે કે આપણે
0: હવે અગર
1: જાણી લે કે આ જલવાયુ પરિવર્તનના કારણ હોય તો થઈ શકે આપણે એનામાં કુછ તો કમી કરી શકું
0: કે
1: આપણે ભાતાનો જે આપણા હિસ્સાનું યા આપણી ક્ષમતાનું જે ઉપાય હોય એ બી કરી શકું
0: હવે
1: તો સૌથી મોટું કારણ તો એ હે કે એક તો પ્રાકૃતિક તો હે એને હાથે હાથે મનુષ્ય બી નારું જિમ્મેદાર
0: હવે
1: આપણે જાણા કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ મિથેન નાઇટ્રેટ ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ આજકાલ ઘણું ઉત્સર્જન થઈ રહ્યું
0: હવે
1: આપણે એવા કારખાનાની વાત કરો તો આ ફેક્ટરી હે ફેક્ટરીના હાથે હાથે આ સડકમાં ત્યાં જે વાહન દોડીને એના સપ્તકી આ ગેસે ખૂબ નીકળી રહી છે
0: હવે
1: એની ગેસને કારણે આપણું જે ઓછો તાપમાન હે એ વધી ગયું ફેર એના હાથે હાથે વનની કટાઈ થઈ ગઈ કેમ કે ખેતી યોગ્ય જમીન બનાવી જાય તો વન કાપી રહ્યા હે એને બાદ આજે માઇનિંગ વાળી વાત ચાલી રહી
0: હવે
1: ખોતરવાળી વાત ખનીજને કાઢવા બદલે જે આપણે ખાણે ખોતરી રહ્યા
0: હવે
1: ખદાને બની રહી એ એને હાથે હાથે સપ્તકી વધારે આપણે જે ખુલ્લો મેં પશુ ચલાવી રહ્યા ને આ જે રાસાયણિક કીટનાશક કેમિકલ વાળી દવાઈ અને ખાતરનો જે અંધાધૂન આપણે ઉપયોગ કરી રહ્યા આ ખાસ કરીને આ કુછ એવો કારણ હે જેને કારણે જલવાયુમાં પરિવર્તન થઈ શક્યું
0: હવે
1: ને પ્રાકૃતિક આ તો મનકવાળા કારણ હતા ફેક્ટરી સલાવી ને ગાડીએ દોડાવી ને એના અલાવા ખાતર નાખવા ને દવાઈ નાખવી ને આ સબ વન કાપ
0: હવે
1: એના અલાવા જે આપણે પ્રકૃતિ થકી જે અમારે તકલીફ થઈ રહી છે એ સપ્તકી મોટી વાત એ હે કે એક તો હું થાય કે આ સૌરમંડળની આપણી ચાદર ફાટી ગઈ
0: હવે
1: એનાથી સૂર્યને આબાવારી કિરણે તકલીફ આલી રહી એને હાથે હાથે જ્વાળામુખીના વિસ્ફોટ થઈ રહ્યા
0: હવે
1: અને એને હાથે હાથે જે ગ્રીન હાઉસ જે ગેસ ઉત્સર્જિત કરે એનાથી બી આપણે જલવાયુ હોય પરિવર્તન
0: થઈ રહ્યું હે હવે
1: હવે ભાઈજી ટોકામાં આપને વધારતું કે આની જલવાયુનો પ્રભાવ શું થઈ રહ્યો તો સપ્તકી ખોટો પ્રભાવ ખેતી ઉપર થયો
0: હવે
1: કેમ કે આપણા નાના નાના કિસાન ભાઈ હે છોટા અને સીમાંત કિસાન ભાઈ જે વર્ષાના આધારિત જ ખેત કરે આપણે પાણીવાળી ખેતી વધારે થાય
0: હવે
1: એની બાદ એ ખેતી માનસૂન ઉપર નિર્ભર
0: હવે
1: તો માનસૂનમાં આપણે જાણા ઘણા વખત એમ બી કે ભારતીય કૃષિ હે એ માનસૂનનો જુઓ હે ક્યારેક પાણી ઝટ આવે તો ઝટ ખતમ થઈ જાય
0: ક્યારેક
1: બારિશ મોડી આવે તો મોડા સુધી રહે મતલબ આપણને જેમ જુએ એમ આપણને બારિશ અનિયમિત વર્ષાને કારણ આ મોટી તકલીફ થઈ રહી
0: હવે
1: એને બાદ અમારા જે વિવિધતા તિતલીયા મધુમક્ખી ને એના અનુસાર જે ઓર બી કીડા હતા જે ખેતીને સહાયક હતા એ સબ હવે ધીરે ધીરે પ્રભાવિત થઈ રહે
0: હવે
1: હવે આના દુષ્પ્રભાવને કમ કરવા જનવાનુને અનુકૂળ આપણે ખેતી કરવી પડે હવે આપણે વાત કરો કે એવી ખેતી કરો જે આજકાલ જેવી આબોહવા બદલાઈ રહી એના હિસાબે આપણે કામ કરું
0: હવે
1: તો એના બાજુ એક જ વાત છે કે આવી પ્રણાલી આપણને સ્થાનીય જે જલવાયુ હવે આપણે ધ્યાન રાખવું પડે કે ક્યારે ક્યારે પાણી પડી રહ્યું ક્યારે અંતિ પડી રહ્યું તો હવે કિસાન ભાઈને બુવાઈ થકી લગાડીને ફસલની કટાઈ સુધીની જે બી વાત એના પર પહેલા વિચાર કરવો પડે કે ભાઈ
0: હવે
1: કે આના ટાઈમ આપણે આ વિચાર કરે પણ આના ટાઈમ તો આ થઈ રહ્યું પેલા ટાઈમ આ થઈ રહ્યું પેલું થઈ રહ્યું તો આપણે ફસલને બોવા ને જયારે કાપવા લાવવા એ 2-4 મહિને જે આપણને લાગે આપણને અવધિ એના પૂરી વાત યાદ રાખવાની પેલા અમારી જે જલવાયુ હે અમારી જે મિટ્ટી હે અને બીજ ને અનુસાર આપણને આધુનિક તકનીકના ઉપાય બી કરવા હે એમાં જે ખેતી થઈ શકે એના કેવી કેવી તકનીક ને કેવા તરીકા આપણે કામે
0: લઈ શકીએ
1: તો ભાઈજી જલવાયુનું પરિવર્તન જે થયું હોય એ તો થયું હોય
0: હવે
1: એ ખૂબ આપણા ખેતીને પ્રભાવિત બી કરી રહ્યું પણ હવે એના પરિવર્તનને હેરતે કમ કરો ને આપણે હેરતે ખેતીમાં આપણે લાભ લઈ શકો એના સૌ પહેલ તો ભાઈજી આપણે નહીં ધ્યાન રાખવું પડે પહેલી વાત કે આપણે ખેતરમાં આપણે ખેતી કરીને અમે અક્ષય ઉર્જા
0: હવે
1: અક્ષય ઉર્જાનો મતલબ સમજે આપ અક્ષય ઉર્જા એટલે એવી ઉર્જા જે ખતમ જ નહીં થાય
0: એના
1: પહેલો ઉર્જાનો સ્ત્રોત છે સૌર ઉર્જા
0: હવે
1: તેમાં સોલર પંપ લગાડવા ને એની ઉર્જા થકી સલવાવાળા જે કૃષિ યંત્ર હે
0: હવે
1: એવા આપણે કામ કેમ કે ડીઝલ ખતમ થઈ જાય પેટ્રોલ ખતમ થઈ જાય એ સબ તો ખતમ થઈ જાય પણ આ અક્ષય ઉર્જાને જો આપણે સોલર હે એ સૌર ઉર્જાની વાત કરો એનાથી આપણને પંપ થકી પાણી કાઢવાનું એની સોલર ઉર્જા થકી વીજળી ઉત્પન્ન કરી ને આપણને જે કૃષિને યંત્ર એને ફેર સપ્તકી મોટી વાત ખેતીમાં જે આપણે પરંપરાગત બીજ છે આ તો આપણે જેવી ખેતીમાં વાત કરી છે એના જ બીજનો ચયન કરવું હોય ને એને આપણે કામમાં લેવું હોય फिर मोरे जो ताजे जमीनी उर्वरता शक्ति है એને વધારવા બદલે જૈવિક કીટ નિયંત્રણ, આ તો આપણે વાત કરી છે
0: હવે કે
1: કીડા મકોડા ને મટાવવા બદલે જૈવિક પ્રાકૃતિક જે આપણે કીટનાશક એનો
0: પ્રયોગ કરવો, જૈવિક
1: ખાત છે એનો આપણે પ્રયોગ
0: કરવો
1: પડે કે ભાઈજી.
0: હવે
1: વેને હાથે આગળ જો તો ઉન્નત સિંચાઈ સાધન, આપણે અક્ષર કહો કે ભાઈ પાણી બહુ કમ હે, તો એના પાણીને બુંદ બુંદ નો આપણે ઉપયોગ કરવો હોય તેનો યા તો ફવારા સિંચાઈ યોજના કરો
0: હવે,
1: યા પેલી બુંદ બુંદ સિંચાઈ વાળી યોજના વાળી હે એને આપણે ધ્યાન રાખવું પડે.
0: હવે
1: અચ્છા, હવે આપણે એવી ફસલ ઉગાડવી પડે જેનામાં કમ પાણીની જરૂરત હે.
0: વૈજ્ઞાનિક
1: લોકો આના પર દાડો રાત્ર મહેનત કરી જાય
0: હવે
1: કે કમ પાણી મેં, કમ ખાતર મેં ને કમ બીમારી લાગે એવી આપણે ફસલ મળી જાય.
0: હવે
1: પછી બીજી વાત કે આપણે જે પાણીની જે વ્યવસ્થા હે એના હિસાબે આપણે પાણીની ફસલ કરવી પડી.
0: આપણે
1: અધિક પાણી વાળી ફસલ કરી દીધી ને આપણે અહીં પાસે કુવા નદી નાળા કે એની કરે કઈ પાણીની વ્યવસ્થા હે ને આપણને, તો હવે એવું ચયન કરવાનું કે આપણા પાસે જેટલી પાણી હે
0: હવે
1: જેટલું પાણી મળી શકે એના હિસાબે કામ કરવાનું.
0: હવે
1: એની મોરે આપણે વાત કરો તો આપણને ખેત અને ગામ સ્તર માટે વિભિન્ન જળ સંગ્રહ મેં આપણે આપણે જ વાત કરી છે, આપણે એનિકેટ બનાવવાને, જેકડેમ બનાવવાને, છોટે છોટે બાંધ બનાવવાને, તાકી વરસાદનું જે પાણી આવે એ ભેગું થાય ને એના પાણી થકી આપણે 12 મહિના ખેતી કરી શકો.
0: હવે
1: ફેર બીજી વાત એ દેખવાની ભાઈ છે કે જે અધિક ઢાલુ વાળા ખેતર હોય,
0: હવે
1: આપણે જે ઢલાન વાળા ખેતર હોય ને એના ખેતરમાં એક તો સીડી વખત સીડી સીડી ટાઈપ કરતી આમ ઉપર નેસને ખેતી કરવાની,
0: હવે
1: સીડી બનાવીને ખેતી કરવાની ને એની ઢાલુ જમીન માટે એની મેળ બનાવો, એના મેં પોધો રોપો, પોધો મેં ફલદાર બી રોપી શકો ને ઇમારતથી મોટો બી આપણે રોપી શકો. એનાથી બે ફાયદા થયા કે પોધો ફલ પેદા થયા ઇમારતથી લકડી મળેગા
0: હવે,
1: ફસલ ચક્ર સાફ મોટી વાત મેં આપને કીધું ને, આંગળી ખેતી કરી શકાય, હિરમા પદ્ધતિ કરી શકાય, ફસલ ચક્ર મતલબ બદલી બદલીને આપણે ખેતી કરવી પડેગા. એનાથી ખાતર ને આપણને કમ જરૂરત પડેગા ને એને હાથે હાથે જે બહુઉદ્દેશીય પેડ પોધે એક પેડ થકી આપણને ફલ બી મળેગા, દવાઈ બી મળેગા, લાકડો બી મળેગા, એ સબ પ્રકારને એક પોધા થકી આપણને એક થકી વધારે આપણને કામ થાય એવા બહુ ઉદ્દેશીય પોધો લગાડી ના જે વિવિધતા, જે વિવિધતા મતલબ અલગ પ્રકારનું આપણને વાતાવરણ તૈયાર કરવું પડેગા, તાકે આ જલવાયુનું જે પરિવર્તન થઈ રહ્યું ભાઈજી એના જલવાયુ પરિવર્તનને કમ કરતે થકે આપણને જેવી કૃષિ પ્રણાલી જુએ, આપણને જેવી ખેતી જુએ એ આપણે કરી શકે ભાઈજી. તો આ જ એક ખેતી પ્રણાલી હે, કૃષિ પ્રણાલી હે, જેને જલવાયુને અનુકૂળ બનાવી આપણે ખેતી કરંગા તો આપણને હોય 100% ઉપજ મળેગા અને અન્નધનના ઢગલા.
0: હવે કલ્યાણ કાકા આપે સહી કીધું, કેમ કે આપણે દેખ કહો કે આપણે જે કિસાન ભાઈ બોન હે એ ખેતરમાં ઘણા કની મહેનત કરે હે, પણ આ જે ગલતી આપણે તકી થઈ રહી હે એ ગલતી સ આપણે ખેતીની જે ચીજે હે એને વગાડી રહી હે, તો એવામાં આપણને ભી ધ્યાન રાખવું હે કે આ જે જલવાયુ પરિવર્તન થઈ રહ્યું હે તો એને અનુસાર આપણે કઈ એવી ખેતી કરો જેને માધ્યમ તકી આપે જેમ કે કીધું કે અન્નધનના આપણે ઢગલા રહેગા. તો આશા કરો હો કે આ હંગરી વાતે આપણે ભાઈ બોનોને ગમી હોંગા. કલ્યાણ કાકા આપનું ભી ધન્યવાદ કરો હો કે આપ અમારે કાર્યક્રમ થકી જોડ્યો ને મને આટલી અચ્છી જાણકારી આપી.
1: હું ભી આ અવસર માટે વાગડ રેડિયોનો ને આપ સબનો ગણેમાન ધન્યવાદ કરું. રામ રામ.
0: જેમકે ભાઈ બોનો અવડે આપણે વેસમે કલ્યાણ કાકા જોડ્યા તક હતા ને એણે આપણને ઘણી અસલ તરીકા થકી બતાડી દીધું હે કે આપણને હરતે આ જે જલવાયુ પરિવર્તન થઈ રહ્યું હે તો એને અનુકૂળ ખેતી કરવી હોકા. તો કિસાન ભાઈ બોનો વાતે ઘણા આકાની થઈ ગઈ હે ને હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટ પડવાનું. તો સૂટ તો પડો પણ સાથે પહેલા હામરી લે કરગીત ને મોરે પડો સૂટા.

ભાઈ બોનું અણસગી થાતે કાર્યક્રમ ખેતીવાડી ટીકી પડ સૂટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હૈ 3201. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિશે ને હાથે તારું દી રામ રામ રામ રામ.

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જીણી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM.

0: અંજલિબોન ગીત ત્યાં આંશું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે બોનુનું સ્વાગત કરું હા આપણે આજની કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે આપણી બોને જે હપન પૂરો કરવા બદલે આપણે મહેનત કરી એની ઉંમરની કઈ સીમા નથી રહેતી હે આપણે દેખો કે હપન રહેવી હર મનકનો ઈચ્છા અને મહેનત ને આત્મવિશ્વાસ ખતી ભરીએ ખતરી હે એણમાં ભાઈ બોનો કેની ઉંમર નથી રહેતી હે આપણે દેખો કે જીવનનો હર પડાવ આપણે કંઈક ને કંઈક શીખાડે હે આપણે નાનપણ મેં દેખ હા કે આપણે શીખવાનો સમય રહે આપણ યુવા અવસ્થા મેં આપણે દેખ હા કે આપણે અગાડી વધવાનું ને આપણે અનુભવ કરતી શીખવા બદલે પ્રેરિત કરે હે એટલે ભાઈ બોનો કેવું ચાંગા કે હર ઉંમરની નવી શરૂઆત એવી અવસર ખરી બને હે આ સંજલી બોન વાત કરે કે આપણી બોને એવી હપન કેમ છોડી નાખી તે આપણે દેખ હા કે ઘણા કાની બોને એવી આપણે ભણાઈ નોકરી ને વ્યવસાય ને આપણે કણી કલામ રહે વણામાં વેસ મેં છોડી નાખી હે કેમ કે આપણે દેખ હા કે વણામાં તે ઘરની જિમ્મેદારી આવી જાય હે સોરની પરવરિશ આવી જાય હે આપણે ઘરની દેખભાલ આવી જાય હે ઘરનો ગડલો મન કરે હે વણાની સેવા આવી જાય હે ને એને સાથે આપણે દેખ હા કે વણાને આર્થિક પરેશાની હે વેણ કારણ ખતી બીવી વણે હપના ખતી દૂર થતી જઈ રહી હે
1: હવે મનીષા પુન આપણે દેખ હો તો આપણે બોનને કેવું ચંગા કે કેવળ જિમ્મેદારી પૂરી કરવો આપણે મનને અછું મહેસૂસ કરાવવું નથી બલ્કિ આપણે જીવનમાં આપણે હપનાને પૂરું કરવું ભી ઘણો જરૂરી હે આપણે કહી શકો કે અક્સર આપણે આ વાત સાંભળતા આવી રહ કે હવે તારી ઉંમર થઈ ગઈ હે તારે ભણાઈ નહીં કરે તો બી સાલે હવે નવું કામ શરૂ કરીને શું મતલબ હે હવે તો સોરો મોટા કરવા પડેગા તો એમ કરીને આપણી જે બોને હે એ આપણા જે હપન હે એને બારામાં વિચારસ નથી કરી પડતી એવા મેં આપણી બોનને મનમાં આ વિશ્વાસ પેદા કરવો હોગા કે આપણે હપના પૂરા કરવાની કોઈ એક નિશ્ચિત ઉંમરની સીમા નથી આપણે કઈ બી ઉંમર મેં આપણા હપનને પૂરો કરી શક આપણે દેખો કે આજનું જે ટાઈમ હે એ આપણને ઘણા કાની સુવિધાએ આલી રહ્યું હે આપણી બોને આપણેના ટાઈમે નવો કૌશલ શીખી શકીએ ડિજિટલ શિક્ષા પ્રાપ્ત કરી શકીએ હસ્તશિલ્પ સિલાઈ કમ્પ્યુટર ભાષા ખેતી ઉદ્યમિતા ને કયા બી ક્ષેત્રમાં ખુદને આગળ વધાવી શકીએ નવી જાણકારી ને નવો જો કૌશલ હે એ જીવનમાં આત્મવિશ્વાસને વધાવે હે એટલે ભાઈ બોનો કેવું ચંગા કે આપણે ઉંમર કોઈ આપણે જીવનમાં બાધા નથી આપણે કયા બી ઉંમરમાં કઈ બી ચીજ શીખી શકો આપણે દેખો કે આપણે જે નાના સૂ રહી એના તકી બી આપણે જીવનમાં એક નવી હીક લઈ શક કેમ કે અવડેના ટાઈમે જે સૂ રહી એ ઘણા કની એવી વાતે કરે હે જે સાંભળીને આપણે એ વિચાર કર કે આપણને તે આવી ચીજે ખબર જ નતણ તો આપણી બોને જે હે એ આપણા જે ઘરમાં સૂ રહી મોટા મન કહે બાર તે આમને તેમની કયા શિક્ષિત મનકને દેખે હે તો એના તકી બી જીવનમાં કઈ હીક લઈ શકે ને આપણા હપનાને પૂરા કરવાની જે ચીજે હે એના બારામાં જાણકારી પ્રાપ્ત કરીને એનાને ભી પૂરા કરી શકે
0: હવે અંજલી બોન એને સાથે કેવું ચાંગા કે આપણી ઉંમરની આપણી સોચ એવી આપણી સબકતી મોટી તાકાત હે ઘણા વખત આપણે દેખો હ કે આપણી સોચ એવી આપણે હપન પૂરો કરવામાં આપણી બાધા બની જાય હે આપણ હોસ કે અવિના ટાઈમ મે આ ખૂબ મતલબ દેર થઈ ગઈ હે તો મારા હપન પૂરો નથી કરી શકતી હવે હું શરૂઆત નથી કરી શકતી અગાડી નહીં વધી શકતી પણ બોને કેવું ચાંગા કે આપણે એવી સોચ રાખંગા તે આપણે આગેસ નહીં વધી શકંગા અગર આપણ હોસંગા કે આજે જ કતે હું શરૂઆત કરુંગા શીખવાની કોશિશ કરુંગા અગાડી વધવાની કોશિશ કરુંગા તે બોને કેવું ચાંગા કે આ સોચ હે વે આપણે અગાડી લઈ જાયગા ને આપણે સફળતા અલાડેગા
1: હવે મનીષા બોનને એની સાથે પરિવારનો સહયોગ ભી ઘણો જરૂરી હે અગર પરિવારના જે મનક હે એ આપણી બોનોનું ઉત્સાહ વધારે એનાને શીખવાનું ટેમ આલે એનાના નિર્ણયનું સન્માન કરે ને એની સાથે એનાને મેં આત્મવિશ્વાસ વધાવીંગા કે તું કરી શકે કર આ કામ હું કર લુંગા તારી ભણાઈ મેં ધ્યાન રાખ તો આપણે દેખંગા કે આપણી જે બોને હે એ ઘણા કની ચીજે અસલ તરીકા તકી કરી શકે ને આપણા જીવનમાં બદલાવ લાવી શકે
0: હોવે અંજલી બોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણે કાર્યક્રમની માધ્યમ કરતી આપણે બોને ખતી વાતે ચાલી રહી હે કે હપન પૂરો કરવા બદલે કઈ ઉંમર નથી રહેતી હે આપણી સોચને માધ્યમ કરતી આપણે આત્મવિશ્વાસને માધ્યમ કરતી આપણે કઈ બી કરી શકો હ
1: હવે
0: આ વાતે આપણે આગે બી આમસ કરતા રંગા અબ્રહામળા ગીત ને મોરે કર આપણી વાતે
1: હવે

0: બોને ગીત તો આશુ પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફર કાર્યક્રમ ઘુમર મે જેમ કે આજે કાર્યક્રમ મેં આપણે ઘણા અસલ વિષય માટે વાતચીત કર રહ હું અને ગીતે કે પહેલા આપણે જાણ્યું કે આપણી બોની જે હે એ અક્સર આપણે હપનાને કેમ છોડી દે હે ને એણાને હરતે આ હમસવું જોઈએ કે હર ધાડો આપણે બલ્લે ઠીકવાનું અવસર લાવે હે ને ઉંમરની સોચ સબતે કી મોટી તાકત હે એની સાથે પરિવારનો સહયોગ કેમ જરૂરી હે આ સવે વાત આવે મનીષા બોન કે સમાજની સોચ મેં બદલાવ લાવવો કેમ જરૂરી હે આપણે દેખો હો કે આપણે આ વિચાર કર લો કે સમાજ અવડે હું આ કરવા સોંગા તો હું કહેગા આ હું કરુંગા તો હું કહેગા તો આપણે હુણી સબ વાતને વારામાં નથી સોચવો કેમ કે જયા ગામ મેં જયા ફરા મેં આપણે રહો હો એ બે મન કર રહે હે એ બે મન કે વાત તો અવશ્ય કરેંગાસ પણ આપણને જોઈએ કે આપણે આપણે જીવનમાં હરતે ચુનૌતી આવી રહી હે એનો સામનો કરવો હે હરતે આપણા જીવનમાં બદલાવ લાવવાની આપણને કોશિશ કરવો હે ને આપણા મનને ખુશ રાખવા બદલે આપણને આપણા હપના પૂરા કરવા હે આપણે દેખી શકો કે આપણાની સોચ બદલવી હોકા કેવલ યુવા અવસ્થા સપના દેખવાનું ટેમ નથી રહેતું બલકી સમાજમાં આપણી જે ભૂને હે એ હર ઉંમરમાં શિક્ષા પ્રાપ્ત કરી શકે આપણી ક્ષમતા આપણા અનુભવને આપણા મહત્વને સમજીને આપણા જીવનને બદલી શકે અનુભવની નવી હીકનું મેલ જે હે એ આપણી બોનને સમાજમાં એક અલગ જ પ્રેરણા બનાવી શકે
1: હવે અંજલિ બોન એને સાથે આપણે બોનને કેવું ચાંગા કે અગર આપણે બોન હપને પૂરો કરે હે તો એનું પ્રભાવ એ પૂરા પરિવાર માટે પડે હે જ્યારે આપણે બોન આપણે હપન પૂરો કરે હે તે વણાખતી સોરો બી હીકી હે વી બી હીકવાન કોશિશ કરે હે કે મતલબ મારી મમ્મી હે વે તે કામ કરી રહી હે તો અમે બી આ કામ કરી શકો હો અમે બી મહેનત કરી શકો હો ને આપણે પરિવારને મન કહી વી બી આગળ વધવાની કોશિશ કરે હે તે બોને કેવું ચાંગા કે પરિવાર મે આપણે અણાખતે સકારાત્મક સોચ આવેગા ને આપણ સબ બદલે એક પ્રેરણા બની જંગા આઈસ બોને તમારે કેવું ચાંગા કે આપણે હપન પૂરો કરવા બદલે આપણ હું કર તે બોને કેવું ચાંગા કે આપણે જે ઝોનો જે હપન તો વી આપણે યાદ કરવા હે એક નવું કૌશલ શીખવાની કોશિશ કરવી હે ને થોડાક દડા આપણે વણા કૌશલ માટેના આપણ જોઈ સીઝ શીખી રહીએ હે વેને વિકસિત કરવા બદલે આપણે કામ કરવું હે ને બોને કેવું ચાંગા કે જ્યારે આપણ નાની નાની ઉપલબ્ધિ ખતી આપણે સન્માનને મહેસૂસ કરંગા અને હાંસિલ કરવાની કોશિશ કરંગા તારે આપણ આપણે હપન તક પૂગી શકંગા અને આપણે વણામાં સફળતા મળેગા જેણ ખતી આપણે દેખ કે આપણે આત્મવિશ્વાસી વો બી મજબૂત થાયગા
0: હવે મનીષા બુન આપણે ભાઈ બુનને કેવું છંગા કે વિષય તકી વાત કરવા તકી આપણે જે આત્મવિશ્વાસ હે એ વધે હે આપણે એવા મનક તકી વાત કરું જે સકારાત્મક સોચ રાખતું હોગા ને અગર આપણે એને આપણા હપન વતાડા તો એ એનું સન્માન કરે ને આપણને એક નવી દિશા વતાડે ભાઈનું જીવન અગાડી તારે જ વધે હે જઈ વખત આપણે હિક કોશિશ કરો ને ઉમેદ બનાવીને રાખ ઉમ્ર કેવલ અનુભવ વધાવે હે પણ આપણા જે હપન હે એ આપણને સાહસ સંકલ્પ આલે હે જીવનની સબતકી મોટી ખૂબસૂરતી અણમાય છે કે આપણે હર દાડે નયા અવસર આપણને મળે હે વિતો ટાઈમ જે જો હે એ આપણને ખાલી મનીષાબોન અનુભવ સાલે હે પણ આવાવાળું જે ટાઈમ હે એ નવી સંભાવનાએ લઈને આવે હે એટલે આપણને આ નથી સોચવું કે હવે ઘણી વાર થઈ ગઈ હે આપણને આ દેખવું હે કે આપણે હરતે શીખી શક સાહસને હાથે હરતે આગળ વધ ને હું નવું એવું આપણે હિક જિંદગી આપણું જે જીવન હે એ બદલે કેમ કે હર ટેમ આપણે ભલે શરૂઆતનું ટેમ રહે
1: હવે અંજલિ બોન એની સાથે આપણે બોનને કેવું ચાંગા કે આપણે જીવન તારે આગળ વધે હી જ્યારે આપણે શીખવાની કોશિશ કરો ને ઉમેદ બનાવીને રાખ બોને કેવું ચાંગા કે ઉમ્ર કેવલ અનુભવ નથી બનાવતી પણ આ આપણે સ્વપ્નની ઉડાન બી આલે હે આપણે મેં સાહસ આલે હે ને આપણે સંકલ્પ લેવાની શક્તિ આલે હે અંજલિ બોન એને સાથે કેવું ચાંગા કે આપણે બોનને આપણે આત્મવિશ્વાસ માટે ભરોસો રહેવો જોઈએ વણને આ હોસો જોવે કે વણની જિમ્મેદારી હે બિઝનેસ બલદે સીમિત નથી હે પણ આપણે ખુદનો હપન પૂરો કરવા બલદે આપણે હું કરવું ચાહીએ વે બલદે આપણે હું ઈચ્છા હે અણા બલદે બી આપણે જીવન હે આપણે બલદે ખૂબ મહત્વપૂર્ણ હે જ્યારે આપણે બોને હે આપણે ખુદ બલદે સમય કાઢેંગા કાંઈક નવું શીખવાની કોશિશ કરેંગા આપણે લક્ષ્ય બલદે આગળી કદમ વધાવેંગા તારે આપણ કહી શકો કે વે કેવલ આપણે સપનાની કહાની નથી લગતી બલકે આપણે ઘરના સોરની પરિવારની ને પૂરા સમાજ બલદે એક સંદેશ બની જાય હે તે બોને કેવું ચાંગા કે આપણે સપન પૂરો કરવા બલદે આપણે શીખવાની કોશિશ કરવી ને આગળ વધવાની કોશિશ કરવી ને આપણે ઘરવાળાને બી આપણે સમજાડવું હે
0: હવે મનીષા બોન કહી શકો કે આપણી જે બોને હે એને ઉમ્ર ને આધાર માટે સીમિત નથી રહેવું બલકી આપણી ક્ષમતા અનુભવ મહેનત ને સન્માનને હાથે આપણે હપનને પૂરા કરવાની કોશિશ કરવી હે કેમ કે એક બૂંદ જેવી વખત આપણા હપનને જીવે હે તો કેવલી આપણા ભવિષ્યને જ નથી બદલતી બલકી આવા વારી પેઢીને બી ઉમેદ સાહસ ને આત્મવિશ્વાસ ની રાહ માટે લઈ જાય હે. આપણે કહી શકીએ કે ઉમ્ર ખાલી કેલેન્ડર ને પન્ના માટે લખી જાય હે, પણ સપન જે હે એ આપણે દિલ ને હોસલ મે વસે હે. એટલે આપણને આ વિશ્વાસ જિંદા રાખવું હે કે હર એક દાડો નહીં શરૂઆતનો દાડો રહે હે ને આપણને હર દાડે કાંઈ ને કાંઈ હિત રહેવાની કોશિશ કરવી હે.
1: હવે અંજલિબન તો આના વિશે માટે આપણે બોને ખતે ઘણા આકાની વાતે થઈ ગઈ. હવે દેખી રહી હે કે ટાઈમ ભી થઈ જો હે આપણે કાર્યક્રમ કતી સૂટ પડવાનો.
0: હવે
1: સૂટ તે પડે પણ જાતે કતી પેલ એક બીજું ગીત સાંભળાવી દે આપણે બોને ની.
0: હવે
2: જી મેં સોચ્યો કે થર વાસ્તે કી લે રહું, પર મન સમજ કોની લાગી કે લે રહું. ઓ જી થે બતા દો કે લે રહું.

0: માઇન્ડબુનુ ગીત તો આશુ પૂરું નણસકી થાતે હવે કાર્યક્રમ ઘુમર તકી અમે પડસુટ આશા કર હ કે આસે કાર્યક્રમ મે અમારી આપતે કિસી ભી વાતે રહી હે ઈ આપને કમી હોંગા કેમ કે વે ટાઈમ થઈ ગયો હે મનીષા બોન આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનું તો સૂટા તો પડા પણ સાથે પહેલે આપણે ભાઈન બોનોને આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં એ રાય સુછાવ આપણને આલી શકે આપણે અણપતા માટે
1: હોવી ભાઈન બોનો લખી લો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માટે અમારું ફોન નંબર હે 9460051234
0: એને સાથે ભાઈન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org
1: તો ભાઈન બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષય ને હાથી તાર હુદી
0: રામ રામ.

0: વિષયમાં તે આપણે બોને ખાતે ઘણા આકારની વાતે રીંગા અભર હામળા આ ગીતને મોરે કરે આપણી વાતી
1: તો બોને આપ હામળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માતે.

0: અંજલિબોન ગીતે આંશુપુર અણા ગીત બાદ એક વખત ફેરી આપણે બોનનો સ્વાગત કરે હ આપણે આજની કાર્યક્રમ ઘુમર મે જેમ કે ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે આપણી બોનેજી હપન પૂરો કરવા બદલે આપણે મહેનત કરી એની ઉંમરની કઈ સીમા નથી રહેતી હે આપણે દેખો કે હપન રહી ભી હર મનકન ઈચ્છા અને મહેનત ને આત્મવિશ્વાસ ખતી ભરીએ ખત રહી હે એણમાં ભાઈ બોનો કેની ઉંમર નથી રહેતી હે આપણે દેખો કે જીવનનો હર પડાવ આપણે કંઈક ને કંઈક શીખાડે હે આપણે નાનપણ મેં દેખા કે વો આપણે શીખવાનો સમય રહે આપણે યુવા અવસ્થા મેં આપણે દેખા કે આપણે અગાડી વધવાનું ને આપણે અનુભવ કરતી શીખવા બદલે પ્રેરિત કરે હે એટલે ભાઈ બોનો કેવું ચાંગા કે હર ઉંમરની નવી શરૂઆત એવે અવસર ખતી બને હે આ સંજલી બોન વાત કરે કે આપણી બોની એવી હપન કેમ છોડી નાખી તે આપણે દેખા કે ઘણા કની બોની એવી આપણે ભણાઈ નોકરી ને વ્યવસાય ને આપણે કણિક કલામ રહી વણામાં વેસ મેં છોડી નાખી હે કેમ કે આપણે દેખા કે વણામાં તે ઘરની જિમ્મેદારી આવી જાય હે સોરની પરવરિશ આવી જાય હે આપણે ઘરની દેખભાલ આવી જાય હે ઘરનો ગડલો મન કરે હે વણની સેવા આવી જાય હે ને એને સાથે આપણે દેખા કે વણને આર્થિક પરેશાની હે વેન કારણ ખતી બીવી વણને હપન ખતી દૂર થતી જઈ રહી હે
1: હવે મનીષા પુન આપણે દેખો તો આપણે બોનને કેવું ચંગા કે કેવલ જિમ્મેદારી પૂરી કરવો આપણે મનને અછું મહેસૂસ કરાવવું નથી બલ્કિ આપણે જીવનમાં આપણે હપનને પૂરું કરવું ભી ઘણો જરૂરી હે આપણે કહી શકો કે અક્સર આપણે આ વાત સાંભળતા આવી રહ્યો કે હવે તારી ઉંમર થઈ ગઈ હે તારે ભણાઈ નહીં કરે તો બી સાલે હવે નવું કામ શરૂ કરીને શું મતલબ હે હવે તો સોરો મોટા કરવા પડેગા તો એમ કરીને આપણી જે બોને હે એ આપણા જે હપન હે એને બારામાં વિચારસ નથી કરી પડતી એવા મેં આપણી બોનને મનમાં આ વિશ્વાસ પેદા કરવો હોગા કે આપણે હપન પૂરા કરવાની કોઈ એક નિશ્ચિત ઉંમરની સીમા નથી આપણે કઈ બી ઉંમર મેં આપણે હપનને પૂરો કરી શક આપણે દેખો કે આજનું જે ટાઈમ હે એ આપણે ઘણા કાની સુવિધાએ આલી રહ્યું હે આપણી બોને આપણેના ટાઈમે નવો કૌશલ શીખી શકે ડિજિટલ શિક્ષા પ્રાપ્ત કરી શકે હસ્તશિલ્પ સિલાઈ કમ્પ્યુટર ભાષા ખેતી ઉદ્યમિતા ને કયા બી ક્ષેત્રમાં ખુદને આગળી વધાવી શકે નવી જાણકારી ને નવો જો કૌશલ હે એ જીવનમાં આત્મવિશ્વાસને વધાવે હે એટલે ભાઈ બોનો કેવું ચંગા કે આપણે ઉંમર કોઈ આપણા જીવનમાં બાધા નથી આપણે કયા બી ઉંમરમાં કઈ બી ચીજ શીખી શકો આપણે દેખો કે આપણે જે નાના સો રહી એના તકી બી આપણા જીવનમાં એક નવી હીક લઈ શક કેમ કે અવડેના ટાઈમે જે સો રહી એ ઘણા કની એવી વાતે કરે હી જે સાંભળીને આપણે એમ વિચાર કર કે આપણને આવી ચીજે ખબર જ નતણ તો આપણી બોને જે હે એ આપણા જે ઘરમાં સો રહે મોટા મન કહે બાર તે અમને તેમની કયા શિક્ષિત મનકને દેખે હે તો એને તકી બી જીવનમાં કઈ હીક લઈ શકે ને આપણા હપનાને પૂરા કરવાની જે ચીજે હે એના બારામાં જાણકારી પ્રાપ્ત કરીને એનાને ભી પૂરા કરી શકે
0: હવે અંજલિ બોન એને સાથે કેવું ચાંગા કે આપણી ઉંમરની આપણી સોચ એવી આપણી સબકતી મોટી તાકાત હે ઘણા વખત આપણે દેખો કે આપણી સોચ એવી આપણે હપન પૂરો કરવામાં આપણી બાધા બની જાય હે આપણ હોસો કે હવેના ટાઈમે આ ખૂબ મતલબ દેર થઈ ગઈ તો મારો હપન પૂરો નથી કરી શકતી હવે હું શરૂઆત નથી કરી શકતી અગાડી નહીં વધી શકતી પણ બોને કેવું ચાંગા કે આપણે એવી સોચ રાખંગા તે આપણે આગેસ નહીં વધી શકંગા અગર આપણ હોસંગા કે આજીસ કે હું શરૂઆત કરુંગા શીખવાની કોશિશ કરુંગા અગાડી વધવાની કોશિશ કરુંગા તે બોને કેવું ચાંગા કે આ સોચ હે આપણે અગાડી લઈ જાયગા ને આપણે સફળતા અલાડેગા
1: હવે મનીષા બોન ને એની સાથે પરિવારનો સહયોગ ભી ઘણો જરૂરી હે અગર પરિવારના જે મનક હે એ આપણી બોનોનું ઉત્સાહ વધારે એનાને શીખવાનું ટેમ આલે એનાને નિર્ણયનું સન્માન કરે ને એની સાથે એનાને મેં આત્મવિશ્વાસ વધાવીંગા કે તું કરી શકે કર આ કામ હું કર લુંગા તારી ભણાઈ મેં ધ્યાન રાખ તો આપણે દેખંગા કે આપણી જે બોને હે એ ઘણા કની ચીજે અસલ તરીકા તકી કરી શકે ને આપણા જીવનમાં બદલાવ લાવી શકે
0: હોવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણે કાર્યક્રમની માધ્યમ કરતી આપણે બોને ખતી વાતે ચાલી રહી હે કે હપન પૂરો કરવા બદલે કઈ ઉંમર નથી રહેતી હે આપણી સોચને માધ્યમ કરતી આપણે આત્મવિશ્વાસને માધ્યમ કરતી આપણે કઈ બી કરી શકો
1: હવે
0: આ વાતે આપણે આગે બી આમસ કરતા રંગા અબ્રહામડા ગીત ને મોરે કર આપણી વાતે
1: હવે

0: બોને ગીતનો આ શો પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફરો કાર્યક્રમ ઘુમર મે જેમ કે આજે કાર્યક્રમ મે આપણે ઘણા અસલ વિષય માટે વાતચીત કર રહ હો અને ગીત કે પહેલા આપણે જાણ્યું કે આપણી બોની જે હે ઈ અક્ષર આપણે હપનને કેમ છોડી દે હે ને એણને હરતે આ હમસવું જોઈએ કે હર ધાડો આપણે બલ્લે શીખવાનું અવસર લાવે હે ને ઉંમરની સોચ સબત કી મોટી તાકત હે એની સાથે પરિવારનો સહયોગ કેમ જરૂરી હે આ સવે વાત આવે મનીષા બોન કે સમાજની સોચમાં બદલાવ લાવવો કેમ જરૂરી હે આપણે દેખો હો કે આપણે આ વિચાર કર લો કે સમાજ અવડે મુ આ કરવા સોંગા તો હું કહેગા આ મુ કરુંગા તો હું કહેગા તો આપણે હુણી સબ વાતને વારામાં નથી સોચવું કેમ કે જયા ગામ મેં જયા ફરા મેં આપણે રહો હો એ બે મન કર રહે હે એ બે મન કે વાત તો અવશ્ય કરેંગા પણ આપણને જોઈએ કે આપણે આપણે જીવનમાં હર તે ચુનૌતી આવી રહી હે એનો સામનો કરવો હે હરતે આપણા જીવનમાં બદલાવ લાવવાની આપણને કોશિશ કરવો હે ને આપણા મનને ખુશ રાખવા બદલે આપણને આપણા હપના પૂરા કરવા હે આપણે દેખી શકો કે આપણને સોચ બદલવી હોકા કેવલ યુવા અવસ્થા સપના દેખવાનું ટાઈમ નથી રહેતું બલ્કી સમાજમાં આપણી જે ભૂને હે એ હર ઉંમરમાં શિક્ષા પ્રાપ્ત કરી શકે આપણી ક્ષમતા આપણા અનુભવને આપણા મહત્વની સમજીને આપણા જીવનને બદલી શકે અનુભવની નવી હીકનું મેલ જે હે એ આપણી બોનને સમાજમાં એક અલગ જ પ્રેરણા બનાવી શકે
1: હવે અંજલિ બોન એને સાથે આપણે બોનને કેવું ચાંગા કે અગર આપણે બોન હપને પૂરા કરે હે તો એનું પ્રભાવ એવે પૂરા પરિવાર માટે પડે હે જ્યારે આપણે બોન આપણે હપન પૂરા કરી હે તે વણાકતી સોરો બી હીકે હે વે બી હીકવાન કોશિશ કરી હે કે મતલબ મારી મમ્મી હે વે તે કામ કરી રહી હે તો અમે બી આ કામ કરી શકો અમે બી મહેનત કરી શકો ને આપણે પરિવારને મન કહી વી બી આગળ વધવાની કોશિશ કરી હે તે બોને કેવું ચાંગા કે પરિવાર મે આપણે અણાખતે સકારાત્મક સોચ આવેગા ને આપણ સબ બલદે એક પ્રેરણા બની જંગા આઈસ બોને તમારે કેવું ચાંગા કે આપણે હપન પૂરા કરવા બદલે આપણ હું કર તે બોને કેવું ચાંગા કે આપણે જે ઝોનો જે હપન તો વી આપણે યાદ કરવા હે એક નવું કૌશલ શીખવાની કોશિશ કરવી હે ને થોડાક દડા આપણે વણા કૌશલ માટે આપણે જે ચીજ શીખી રહીએ હે વેને વિકસિત કરવા બદલે આપણે કામ કરવું હે ને બોને કેવું ચાંગા કે જ્યારે આપણ નાની નાની ઉપલબ્ધિએ ખતી આપણે સન્માનને મહેસૂસ કરંગા અને હાંસિલ કરવાની કોશિશ કરંગા તારે આપણ આપણે હપન તક પૂગી શકંગા અને આપણે વણામાં સફળતા મળેગા જેન ખતી આપણ દેખા કે આપણે આત્મવિશ્વાસી વો બી મજબૂત થાયગા
0: હવે મનીષા બુન આપણે ભાઈન બુનને કેવું છંગા કે વિષય તકી વાત કરવા તકી આપણે જે આત્મવિશ્વાસ હે ઈ વધે હે આપણે એવા મનક તકી વાત કરું જે સકારાત્મક સોચ રાખતું હોગા ને અગર આપણે એને આપણા હપન બતાડા તો ઈ એનું સન્માન કરે ને આપણને એક નવી દિશા બતાડે ભાઈ અનુભવ નું જીવન આગળ તારે જ વધે હે જે વખત આપણે હીક કોશિશ કરવાની ઉમેદ બનાવીને રાખ ઉમ્ર કેવલ અનુભવ વધાવે હે પણ આપણા જે હપન હે એ આપણને સાહસ સંકલ્પ આલે હે જીવનની સબતકી મોટી ખૂબસૂરતી અણમાયસ હે કે આપણે હર દાડે નયા અવસર આપણને મળે હે વિતો ટાઈમ જે જો હે એ આપણને ખાલી મનીષાબોન અનુભવ સાલે હે પણ આવા વારું જે ટાઈમ હે એ નવી સંભાવના લઈને આવે હે એટલે આપણને આ નથી સોચવું કે હવે ઘણી વાર થઈ ગઈ હે આપણને આ દેખવું હે કે આપણે હરતે શીખી શક સાહસને હાથે હરતે આગળ વધ ને હું નવું એવું આપણે હીક જિંદગી આપણું જે જીવન હે એ બદલે કેમ કે હર ટાઈમ આપણે બદલે શરૂઆતનું ટાઈમ રહે હે
1: હવે અંજલિ બોન એની સાથે આપણે બોનને કેવું ચાંગા કે આપણે જીવન તારે આગળ વધે હી જ્યારે આપણે શીખવાની કોશિશ કરવાની ઉમેદ બનાવીને રાખ બોને કેવું ચાંગા કે ઉમ્ર કેવલ અનુભવ નથી બનાવતી પણ આ આપણે સ્વપ્નને ઉડાન બી આલે હે આપણે મય સાહસ આલે હે ને આપણે સંકલ્પ લેવાની શક્તિ આલે હે અંજલિ બોન એને સાથે કેવું ચાંગા કે આપણે બોનને આપણે આત્મવિશ્વાસ માટે ભરોસો રહેવો જોઈએ વણને આ હોસું જોવે કે વણની જિમ્મેદારી હે બિઝનેસ બલદે સીમિત નથી હે પણ આપણે ખુદનો હપન પૂરા કરવા બલદે આપણે હું કરવું ચાહીએ વે બલદે આપણે હું ઈચ્છા હે અણા બલદે બી આપણે જીવન હેવો આપણે બલદે ખૂબ મહત્વપૂર્ણ હે જ્યારે આપણે બોને હેવી આપણે ખુદ બલદે સમય કાઢેંગા કાંઈક નવું શીખવાની કોશિશ કરેંગા આપણે લક્ષ્ય બલદે અગાડી કદમ વધાવેંગા તારે આપણે કહી શકો કે વે કેવલ આપણે સપનાની કહાની નથી લગતી બલકે આપણે ઘરના સોરની પરિવારની ને પૂરા સમાજ બલદે એક સંદેશ બની જાય હે તે બોને કેવું ચાંગા કે આપણે સપન પૂરા કરવા બદલે આપણે શીખવાની કોશિશ કરવી ને આગળ વધવાની કોશિશ કરવી ને આપણે ઘરવાળાને બી આપણે સમજાડવું હે
0: હવે મનીષા બોન કહી શકો કે આપણી જે બોને હે એને ઉમ્ર ને આધાર માટે સીમિત નથી રહેવું બલકી આપણી ક્ષમતા અનુભવ મહેનત ને સન્માનને હાથે આપણે હપનને પૂરા કરવાની કોશિશ કરવી હે કેમ કે એક બોન જે વખત આપણા હપનને જીવે હે તો કેવલી આપણા ભવિષ્યને જ નથી બદલતી બલકી આવા વારી પેઢીને બી ઉમેદ સાહસ ને આત્મવિશ્વાસ ની રાહ માટે લઈ જાય હે. આપણે કહી શકે કે ઉમ્ર ખાલી કેલેન્ડર ને પન્ના માટે લખી જાય હે, પણ સપના જે એ આપણે દિલ ને હોસલા મે વસે હે. એટલે આપણને આ વિશ્વાસ જિંદા રાખવું હે કે હર એક દાડો નહીં શરૂઆતનો દાડો રહે હે, ને આપણને હર દાડે કાંઈ ને કાંઈ હિત રહેવાની કોશિશ કરવી હે.
1: હવે અંજલિબન તો આના વિશે માટે આપણે બોને ખતે ઘણા આકાની વાતે થઈ ગઈ. અભી દેખ રહી હૈ કે ટાઈમ ભી થઈ જો હે,

0: આપણે કાર્યક્રમ કરતી સૂટે પડવાનો
1: હવે
0: સૂટે તે પડે પણ જાતે કરતી પેલ એક બીજું ગીત સાંભળાવી દે આપણે બોનની
1: હવે
2: જી મેં સોચ્યો કે થારે વાસ્તે કી લે રહું પર મન સમજ હી કોની લાગી કે લે રહું ઓ જી થેઈ બતા દ્યો કે લે રહું મન

0: માઇનબુનું ગીત તો આશું પૂરું નણસ ગીત હાથે આવે કાર્યક્રમ ઘુમર તકી અમે પડો સૂટ આશા કર હો કે આજે કાર્યક્રમ મેં અમારી આપતે કી જી ભી વાતે રહી હૈ એ આપને કમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હૈ મનીષા બોન આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનું તો સૂટા તો પડા પણ સાથે પહેલે આપણે ભાઈન બોનોને આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં એ રાય સુછાવ આપણને આલી શકે આપણે અણપતા માટે
1: હોવી ભાઈન બોનો લખી લો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાઘધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 3200001 હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી અમારું ફોન નંબર હે 9460051234
0: એની સાથે ભાઈ બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એની માધ્યમ થકી ભી આપ આપણા રાય સુછાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org
1: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયની હાથી તાર હુદી
0: રામ રામ રામ રામ

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આ જે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: ધૂપ પડે કે ઘણી પ્રકારના ફસલો રહે એનામાં રોગ અને કીડા દેખાય છે. ગરમીનું તાપમાન બી 42 થી 47 ડિગ્રી ઉધર પૂગી જાય
1: હવે
0: તો આ આણા જલવાયુ પરિવર્તનના કારણે ભાઈજી. આ આપણે જરૂરિયાત પરિવારના લક્ષણ હિ ને ઘણા પ્રકાર આપણે દેખાતા છે. દેશ સમુદ્રને જળસ્તર વધી રહ્યું છે ના ધ્રુવના જે આપણે કહો ને પેલી ગ્લોબલ વોર્મિંગ વાળી વાત
1: હવે કલ્યાણ કાકા.
0: ઘણા વખત આપણે વાત કરો ગ્લોબલ વોર્મિંગ આ ગરમી એટલી વધી રહી છે કે એની ગરમી થી કેવું થઈ રહ્યું ભાઈજી કે આજે આપણે ઉત્તરી ધ્રુવ દક્ષિણ ધ્રુવ જે બરફના પહાડ એ ધીરે ધીરે ધીરે ઓગળી જાય
1: હવે
0: ને એને ઓગળવા આપણે ઓગળ અધિક વાત કરું મારા ભણ્યા ગણ્યા ભાઈ બોન વામરો જાણતા જે ગ્લેશિયર કહેવાય
1: હવે
0: એ બરફના ગ્લેશિયર ધીરે ધીરે
1: પીગલી હવે
0: એને પીગલવા થકી કેવું સમુદ્રનું જળસ્તર વધી રહ્યું
1: હવે કલ્યાણ કાકા.
0: ને એવી વાત બી કહી રહ્યા કે આબા વરક વરમ તેમ થાય કે આ સમુદ્રના કિનારે જે મોટા મોટા શહેરો હે એ લગભગ 100 એવા મોટા શહેર એના ઉપર બહુ મોટો ખતરો આવી રહ્યો
1: હવે
0: એ શહેર ડૂબી બી શકે
1: હવે કલ્યાણ કાકા.
0: તો આ તો વાત કરી આપણે કે આ જલવાયુ પરિવર્તન શું કહેવા ભાઈજી. હવે જલવાયુ પરિવર્તન કેમ થઈ રહ્યું હોય
1: હવે
0: દેખો એ બી જાણવું પડે કે આપણે
1: હવે
0: અગર જાણી લગા જલવાયુ પરિવર્તન ના કારણ હોય તો થઈ શકે આપણે એનામાં કુછ તો કમી કરી શકું
1: હવે
0: આપણે ભાતાનો જે આપણા હિસ્સાનું યા આપણી ક્ષમતાનું જે ઉપાય હે એ બી કરી શકું
1: હવે.
0: તો સપ્તકી મોટું કારણ તો એ હે કે એક તો પ્રાકૃતિક તો હે એને હાથે હાથે મનુષ્ય બી નારું જિમ્મેદાર
1: હવે
0: આપણે જાણે કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ હે મિથેન હે નાઇટ્રેટ ઓક્સાઇડ હે સલ્ફર ડાયોક્સાઇડ હે આ આજકાલ ઘણું ઉત્સર્જન થઈ રહ્યું
1: હવે
0: આપણે એવા કારખાનાની વાત કરો આ ફેક્ટરી હે ફેક્ટરી ને હાથે આ સડકમાં ત્યાં જે વાહન દોડી રહે એના સપ્તકી આ ગેસ ખૂબ નીકળી રહી
1: હવે
0: ગેસ ને કારણે આપણું જે ઓસત તાપમાન હે એ વધી ગયું હે ફેર એના હાથે વનની કટાઈ થઈ ગઈ કેમ કે ખેતી યોગ્ય જમીન બનાવી જાય તો વન કાપી રહ્યા હે એને બાદ આજે માઇનિંગ વાળી વાત ચાલી રહી
1: હવે
0: ખોતરવા વાળી વાત ખનીજ ને કાઢવા બદલે જે આપણે ખાણે ખોતરી રહ્યા
1: હવે
0: ખદાને બની રહી એ એને હાથે હાથે સપ્તકી વધારે આપણે જે ખુલ્લો મેં પશુ ચલાવી રહ્યા ને આજે રાસાયણિક કીટનાશક કેમિકલ વાળી દવાઈએ
1: હવે
0: અને ખાતરનો જે અંધાધૂન આપણે ઉપયોગ કરી રહ્યા આ ખાસ કરીને આ કુછ એવો કારણ હે જેને કારણે જલવાયુમાં પરિવર્તન થઈ શક્યું
1: હવે
0: ને પ્રાકૃતિક કારણ આ તો મનકવાળા કારણ હતા ફેક્ટરીએ સલાબીને ગાડીએ દોડાવીને એના અલાવા ખાતર નાખવાને દવાઈએ નાખવીને આ સબ વન કાપ
1: હવે
0: એના અલાવા જે આપણે પ્રકૃતિ થકી જે અમારે તકલીફ થઈ રહી છે એ સપ્તકી મોટી વાત એ હે કે એક તો હું થાય કે આ સૌર મંડળની આપણી ચાદર ફાટી ગઈ છે
1: હવે
0: એનાથી કે સૂર્યને આબાવારી કિરણે તકલીફ આલી રહી એને હાથે હાથે જ્વાળામુખીના વિસ્ફોટ થઈ રહ્યા
1: હવે
0: અને એને હાથે હાથે જે ગ્રીન હાઉસ જે ગેસ ઉત્સર્જિત કરે એનાથી કે ભાઈ આપણે જલવાયુ હોય પરિવર્તન
1: થઈ રહ્યું હવે.
0: હવે ભાઈજી ટોકામાં હું આપણે વધારતું કે આની જલવાયુનો પ્રભાવ શું થઈ રહ્યો તો સપ્તકી ખોટો પ્રભાવ ખેતી ઉપર થયો
1: હવે
0: કેમ કે આપણા નાના નાના કિસાન ભાઈ હે છોટા અને સીમાંત કિસાન ભાઈ હે જે વર્ષાને આધારિત જ ખેત કરે આપણે પાણીવાળી ખેતી વધારે થાય
1: હવે
0: એની બાદ એ ખેતી માનસૂન ઉપર નિર્ભર હે
1: હવે
0: તો માનસૂનમાં આપણે જાણા ઘણા વખત એમ બી કે ભારતીય કૃષિ હે એ માનસૂનનો જુઓ હે ક્યારેક પાણી ઝટ આવે તો ઝટ ખતમ થઈ જાય ક્યારેક બારિશ મોડી આવે તો મોડા સુધી રહે મતલબ આપણને જેમ જુએ એમ આપણને બારિશ અનિયમિત વર્ષાને કારણ આ મોટી તકલીફ થઈ રહી
1: છે.
0: એને બાદ અમારા જે વિવિધતા તિતલીયા મધુમક્ખી ને એના અનુસાર જે ઓર બી કીડા હતા જે ખેતીને સહાયક હતા એ સબ હવે ધીરે ધીરે પ્રભાવિત થઈ
1: રહ્યા
0: હવે આના દુષ્પ્રભાવને કમ કરવાનું જનવાનું અનુકૂળ આપણે ખેતી કરવી પડે. હવે આપણે વાત કરો કે એવી ખેતી કરો જે આજકાલ જેવી આબોહવા બદલાઈ રહી એના હિસાબે આપણે કામ કરો
1: હવે
0: તો એના બાજુ એક જ વાત કે આવી પ્રણાલી આપણને સ્થાનીય જે જળ હવે આપણે ધ્યાન રાખવું પડે કે ક્યારે ક્યારે પાણી પડી રહ્યું ક્યારે નથી પડી રહ્યું તો હવે કિસાન ભાઈને બુવાઈ થકી લગાડીને ફસલની કટાઈ સુધીની જે જે બી વાત એના પર પહેલા વિચાર કરવો પડે કે ભાઈ
1: હવે
0: કે આના ટાઈમ આપણે આ વિચાર કરે પણ આના ટાઈમ તો આ થઈ રહ્યું પેલા ટાઈમ આ થઈ રહ્યું પેલું થઈ રહ્યું તો આપણે ફસલને બોવા ને જયારે કાપવા લાવવા એ 2-4 મહિને જે આપણને લાગે આપણને અવધિ એના પૂરી વાત યાદ રાખવાની પેલા અમારી જે જલવાયુ હે અમારી જે મિટ્ટી હે અને બીજ ને અનુસાર આપણને આધુનિક તકનીક ના ઉપાય બી કરવા હે અમારા જે ખેતી થઈ શકે એના કેવી કેવી તકનીક ને કેવા તરીકા આપણે કામે
1: લઈ શકીએ.
0: તો ભાઈજી જલવાયુનું પરિવર્તન જે થયું હોય એ તો થયું હોય
1: હવે
0: એ ખૂબ આપણા ખેતીને પ્રભાવિત બી કરી રહ્યું પણ હવે એના પરિવર્તનને હેરતે કમ કરો ને આપણે હેરતે ખેતીમાં આપણે લાભ લઈ શકો એના તો સૌ પહેલ તો ભાઈજી આપણે નહીં ધ્યાન રાખવું પડે પહેલી વાત કે આપણે ખેતરમાં એ આપણે ખેતી કરવામાં અક્ષય ઉર્જા
1: હવે
0: અક્ષય ઉર્જાનો મતલબ સમજે અક્ષય ઉર્જા એટલે એવી ઉર્જા જે ખતમ જ નહીં થાય
1: એના
0: પહેલો ઉર્જાનો સ્ત્રોત છે સૌર ઉર્જા
1: હવે
0: તેના સોલર પંપ લગાડવા ને એની ઉર્જા થકી સલવાવાળા જે કૃષિ યંત્ર હે
1: હવે
0: એવા આપણે કામ, કેમ કે ડીઝલ ખતમ થઈ જાય, પેટ્રોલ ખતમ થઈ જાય, એ સબ તો ખતમ થઈ જાય, પણ આ અક્ષય ઉર્જા નું જો આપણે સોલર હે, સૌર ઉર્જા ની વાત કરો, એનાથી આપણને પંપ થકી પાણી કાઢવાનું, એની સોલર ઉર્જા થકી વીજળી ઉત્પન્ન કરી ને આપણને જે કૃષિ ને યંત્ર એને પરંપરાગત બીજ છે. આ તો આપણે જૈવિક ખેતી વાત કરી છે, એના જ બીજ નું ચયન કરવું હોય ને એને આપણે કામ માં લેવું
1: હોય.
0: ફેર મોરે જો તા જે જમીનની ઉર્વરતા શક્તિ છે એને વધારવા બદલે જૈવિક કીટ નિયંત્રણ, આ તો આપણે વાત કરી છે
1: હવે
0: કે કીડા મકોડા ને મટાવવા બદલે જૈવિક પ્રાકૃતિક જે આપણે કીટનાશક એનો
1: પ્રયોગ કરવો,
0: જૈવિક ખાદ છે એનો આપણે પ્રયોગ કરવો પડે. ભાઈજી વેને હાથે આગળ જતું ઉન્નત સિંચાઈ સાધન, આપણે અક્ષર કહો કે ભાઈ પાણી બહુ કમ હે, તો એના પાણીને બુંદ બુંદ નો આપણે ઉપયોગ કરવો હોય તેના યા તો ફવારા સિંચાઈ યોજના કરો
1: હવે,
0: યા પેલી બુંદ બુંદ સિંચાઈ વાળી યોજના વાળી હે એને આપણે ધ્યાન રાખવું પડે.
1: અચ્છા
0: હવે આપણે એવી ફસલ ઉગાડવી પડે જેનામાં કમ પાણીની જરૂરત હે. વૈજ્ઞાનિક લોકો આના પર દાડો રાત્રે મહેનત કરી જાય
1: હવે
0: કે કમ પાણી મેં કમ ખાતર મેં ને કમ બીમારી લાગે એવી આપણે ફસલે મળી જાય. પછી બીજી વાત કે આપણે જે પાણીની જે વ્યવસ્થા હે એના હિસાબે આપણે પાણીની ફસલે કરવી પડી ને.
1: હવે
0: આપણે અધિક પાણી વાળી ફસલ કરી દીધી ને આપણે આ પાસે કુવા નદી નાળા કે એની કડ કે પાણીની વ્યવસ્થા હે ને આપણને, તો હવે એવું ચયન કરવાનું કે આપણે પાસે જેટલી પાણી હે
1: હવે
0: જેટલું પાણી મળી શકે એના હિસાબે કામ કરવાનું
1: હવે.
0: એની મોરે આપણે વાત કરો તો આપણને ખેત અને ગામ સ્તર માટે વિભિન્ન જળ સંગ્રહ મેં આપણે આવડે જ વાત કરી, આપણે એનિકેટ બનાવવા ને જેકડેમ બનાવવા ને છોટા છોટા બાંધ બનાવવા ને તાકે વરસાદનું જે પાણી આવે એ ભેગું થાય ને એના પાણી થકી આપણે 12 મહિના ખેતી કરી શકો
1: હવે.
0: ફેર બીજી વાત એ દેખવાની ભાઈજી કે જે અધિક ઢાલુ વાળા ખેતર હે
1: હવે,
0: આપણે જે ઢલાન વાળા ખેતર હે ને એના ખેતરમાં એક તો સીડી વખત સીડી સીડી ટાઈપ કરતું આમ ઉપર ને છે ખેતી કરવાની
1: હવે,
0: સીડીએ બનાવીને ખેતી કરવાની ને એની ઢાલુ જમીન માટે એની મેળ બનાવો, એના મેં પોધો રૂપો, પોતા અમે ફલદાર બી રોપી શકો ને ઇમારતી મોટો બી આપણે રોપી શકો, એનાથી બે ફાયદા થયા કે પોતા ફલ પેદા થયા ઇમારતી લકડી મળેગા
1: હવે,
0: ફસલ ચક્ર સાફ તો મોટી વાત મેં આપને કીધું ને, આંગળી ખેતી કરી શકે, હિરમા પદ્ધતિ કરી શકે, ફસલ ચક્ર માટે બદલી બદલીને આપણે ખેતી કરવી પડેગા
1: હવે,
0: એનાથી ખાતર ને આપણને કમ જરૂરત પડેગા ને એને હાથે હાથે જે બહુઉદ્દેશીય પેડ પોતે એક પેડ થકી આપણને ફલ બી મળેગા, દવાઈ બી મળેગા, લાકડો બી મળેગા, એ સબ પ્રકારને એક પોતા થકી આપણને એક થકી વધારે આપણને કામ થાય એવા બહુઉદ્દેશીય પોધો લગાડી ને આ જે વિવિધતા મતલબ અલગ પ્રકારનું આપણને વાતાવરણ તૈયાર કરવું પડેગા, તાકે આ જલવાયુનું જે પરિવર્તન થઈ રહ્યું ભાઈજી એના જલવાયુ પરિવર્તનને કમ કરતે થકે આપણને જેવી કૃષિ પ્રણાલી જુએ, આપણને જેવી ખેતી જુએ એ આપણે કરી શકે ભાઈજી. તો આ જ એક ખેતી પ્રણાલી હે, કૃષિ પ્રણાલી હે, જેને જલવાયુને અનુકૂળ બનાવી આપણે ખેતી કરંગા તો આપણને હોય 100% ઉપજ મળેગા અને અન્નધનના ઢગલા.
1: હવે કલ્યાણ કાકા આપે સહી કીધું, કેમ કે આપણે દેખ કહો કે આપણે જે કિસાન ભાઈ બોન હે એ ખેતર મેં ઘણા કની મહેનત કરે હે, પણ આ જે ગલતી આપણે તકી થઈ રહી હે એ ગલતી સે આપણે ખેતીની જે ચીજે હે એને વગાડી રહી હે, તો એવા મેં આપણને ભી ધ્યાન રાખવું હે કે આ જે જલવાયુ પરિવર્તન થઈ રહ્યું હે તો એને અનુસાર આપણે કઈ એવી ખેતી કર જેને માધ્યમ તકી આપે જેમ કે કીધું કે અન્નધનના આપણે ઢગલા રહેગા. તો આશા કરો હો કે આ હંગરી વાતે આપણે ભાઈ બોનોને ગમી હોંગા. કલ્યાણ કાકા આપનું ભી ધન્યવાદ કરો હો કે આપ અમારે કાર્યક્રમ થકી જોડ્યો ને મને આટલી અચ્છી જાણકારી આપી.
0: હું ભી આ અવસર માટે વાગડ રેડિયોનો ને આપ સબનો ગણેમાન ધન્યવાદ કરું. રામ રામ.
1: જિંદગી ભાઈ બોનો અવડે આપણે વ્યસમે કલ્યાણ કાકા જોડ્યા તક હતા ને એણે આપણને ઘણી અસલ તરીકા થકી બતાડી દીધું હે કે આપણને હરતે આ જે જલવાયુ પરિવર્તન થઈ રહ્યું હે તો એને અનુકૂળ ખેતી કરવી હોકા. તો કિસાન ભાઈ બોનો વાતે ઘણા કાની થઈ ગઈ હે ને હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનું. તો સૂટો તો પડો પણ સાથે પહેલા હામરી લે કર ગીત ને મોરે પડો સૂટો.

ભાઈ ને બોનું અણસગી થાતે કાર્યક્રમ ખેતીવાડી ટીકી પડ સૂટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપરાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3201. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક ના વિશે ને હાથે તારું દી રામ રામ રામ રામ.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેવી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
2: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM।

0: कार्यक्रम घूमर हमारा वारी अमर हित बुने ने आपनी बुन मनीषा
1: ने आपनी बुन अंजलि नु
0: राम राम होवे भाइयों बुनो आप सब हमले रिया हो आपड़ो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत कर रहा हमारे आज ने कार्यक्रम घूमर में
1: होवे भाइयों बुनो लेने हाजिर थे गयो हो कार्यक्रम घूमर ने लेने एक नया विषय ने हाथे मनीषा बुन आज आपड़े कार्यक्रम में बुनो तक की बातचीत नु विषय है कि आपड़े जे बुन रही ई एणाना हपना ने ઉમર દીકીને પૂરા ન કરે એવું એડાને ન કરવો સુવે કેમ કે આપણે દેખો હો કે ઘણી વખત આપણી બોનને મય ઘણા કના હપના રહે હે અગર કોઈ મને કહેણે કે હે કે તારું આ હપનું હે તાન પૂરું કર લે અવડે બી ટાઈમ હે પછી એમ કે હે કે હવે તો મુગડી થઈ ગઈ હવે કરીને હું કરું તો આવી ચીજે આપણને નથી કરવી આપણી બોનને એની વાતનું ધ્યાન રાખવું હે કે આપણી ઉંમર કેટલી બી હો આપણને કારે ભી શીખવું બંધ નથી કરવું હર ઉંમર મેં આપણે હર ચીજ શીખી શકા
0: હવે અંજલિ બોન તો આના વિશે માટે આપણે બોને ખતે ઘણા કાની વાતે રીંગા અબર હમણા આગીત ને મોરે કરે આપણી વાતી
1: તો બોને આપ હમર તરે સુ આપડું રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માતે

અંજલિબોન ગીતે આંશુપુર અને ગીત બાદ એક વખત ફેરી આપણે બોનનું સ્વાગત કરે હ આપણે આજને કાર્યક્રમ ઘુમર મે જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે આપણી બોને જે સપન પૂરો કરવા બદલે આપણે મહેનત કરી એની ઉંમરની કઈ સીમા નથી રહેતી હે આપણે દેખો કે સપન રહેવી હર મનકન ઈચ્છા અને મહેનત ને આત્મવિશ્વાસ ખતી ભરીય ખત રહી હે એનામાં ભાઈ બોનો કેની ઉંમર નથી રહેતી હે આપણે દેખો કે જીવનનો હર પડાવ આપણે કંઈક ને કંઈક શીખાડે હે આપણે નાનપણ મેં દેખા હા કે વો આપણે શીખવાનો સમય રહે આપણે

0: ઈશાની હે વિન કારણ ખતી બીવી વને હપના ખતી દૂર થાતી જઈ રહી હે
1: હવે મનીષા પુન આપણે દે કહ તો આપણે બોનને કેવું ચંગા કે કેવલ જિમ્મેદારી પૂરી કરવોસ આપણે મનને અછું મહેસૂસ કરાવવું નથી બલ્કિ આપણે જીવનમાં આપણે હપનાને પૂરું કરવું ભી ઘણો જરૂરી હે આપણે કહી શકો કે અક્સર આપણે આ વાત સાંભળતા આવી રહ કે હવે તારી ઉંમર થઈ ગઈ હે તારે ભણાઈ નહીં કરે તો બેસાલે હવે નવું કામ શરૂ કરીને શું મતલબ હે હવે તો સોરો મોટા કરવા પડેગા તો એમ કરીને આપણી જે બોને હે એ આપણા જે હપન હે એને બારામાં વિચારસ નથી કરી પડતી એવા મેં આપણી બોનની મનમાં આ વિશ્વાસ પેદા કરવો હોગા કે આપણે હપના પૂરા કરવાની કોઈ એક નિશ્ચિત ઉંમરની સીમા નથી આપણે કઈ બી ઉંમરમાં આપણે હપનાને પૂરો કરી શકો આપણે દેખો કે આજનું જે ટાઈમ હે એ આપણને ઘણા કાની સુવિધાએ આલી રહ્યું હે આપણી બોને આપણેના ટાઈમે નવો કૌશલ શીખી શકે ડિજિટલ શિક્ષા પ્રાપ્ત કરી શકે હસ્તશિલ્પ સિલાઈ કમ્પ્યુટર ભાષા ખેતી ઉદ્યમિતા ને કયા બી ક્ષેત્રમાં ખુદને આગળ વધાવી શકે નવી જાણકારી ને નવો જો કૌશલ હે એ જીવનમાં આત્મવિશ્વાસને વધાવે હે એટલે ભાઈ બોનો કહેવું ચંગા કે આપણે ઉંમર કોઈ આપણે જીવનમાં બાધા નથી આપણે કયા બી ઉંમરમાં કઈ બી ચીજ શીખી શકો આપણે દેખો કે આપણે જે નાના સો રહી એના તકી બી આપણે જીવનમાં એક નવી હીક લઈ શકો કેમ કે આવડેના ટાઈમે જે સો રહી એ ઘણા કની એવી વાતે કરે હે જે સાંભળીને આપણે એ વિચાર કરો કે આપણને આવી ચીજે ખબર જ નતણ તો આપણી બોને જે હે એ આપણા જે ઘરમાં સો રહી મોટા મન કહે બાર તે અમને તેમની કયા શિક્ષિત મનકને દેખે હે તો એના તકી બી જીવનમાં કઈ હીક લઈ શકે ને આપણે હપનાને પૂરા કરવાની જે ચીજે હે એના બારામાં જાણકારી પ્રાપ્ત કરીને એનાને ભી પૂરા કરી શકે
0: હવે અંજલિ બોન એને સાથે કેવું ચાંગા કે આપણી ઉંમરની આપણી સોચ એવે આપણી સબકતી મોટી તાકાત હે ઘણા વખત આપણે દેખો હ કે આપણી સોચ એવે આપણે હપન પૂરા કરવામાં આપણી બાધા બની જાય હે આપણ હોસ કે અવિના ટાઈમ મે આ ખૂબ મતલબ દેર થઈ ગઈ હે તું મારા હપન પૂરો નથી કરી શકતી હવે હું શરૂઆત નથી કરી શકતી અગાડી નહીં વધી શકતી પણ બોને કેવું ચાંગા કે આપણે એવી સોચ રાખંગા તે આપણે આગેસ નહીં વધી શકંગા અગર આપણ હોસંગા કે આજે હું શરૂઆત કરુંગા હીકવાની કોશિશ કરુંગા અગાડી વધવાની કોશિશ કરુંગા તે બોને કેવું ચાંગા કે આ સોચ હે આપણે અગાડી લઈ જાયગા ને આપણે સફળતા અલાડેગા
1: હવે મનીષા બોનને એની સાથે પરિવારનો સહયોગ ભી ઘણો જરૂરી હે અગર પરિવારના જે મનક હે એ આપણી બોનોનું ઉત્સાહ વધારે એનાને હીકવાનું ટેમ આલે એનાના નિર્ણયનું સન્માન કરે ને એની સાથે એનાને મેં આત્મવિશ્વાસ વધાવીંગા કે તું કરી શકે કર આ કામ હું કર લુંગા તારી ભણાઈ મેં ધ્યાન રાખ તો આપણે દેખંગા કે આપણી જે બોને હે એ ઘણા કની ચીજે અસલ તરીકા તકી કરી શકે ને આપણા જીવનમાં બદલાવ લાવી શકે
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણે કાર્યક્રમની માધ્યમ કરતી આપણે બોને ખતી વાતે ચાલી રહી હે કે હપને પૂરા કરવા બદલે કઈ ઉંમર નથી રહેતી હે આપણી સોચને માધ્યમ કરતી આપણે આત્મવિશ્વાસને માધ્યમ કરતી આપણે કઈ બી કરી શકો હ
1: હવે
0: આ વાતે આપણે આગે બી આમસ કરતા રંગા અબ્રહામળા ગીત ને મોરે કર આપણી વાતે
1: હવે

0: બોને ગીતો આશુ પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફરો કાર્યક્રમ ઘુમર મે જેમ કે આજે કાર્યક્રમ મેં આપણે ઘણા અસલ વિષય માટે વાતચીત કર રહો હું અને ગીત કે પહેલા આપણે જાણ્યું કે આપણી બોની જે હે એ અક્ષર આપણે હપનને કેમ છોડી દે હે ને એણને હરતે આ હમસવું જોઈએ કે હર ધાડો આપણે બલ્લે ઠીકવાનું અવસર લાવે હે ને ઉંમરની સોચ સબતકી મોટી તાકાત હે એની સાથે પરિવારનો સહયોગ કેમ જરૂરી હે આ સવે વાત આવે મનીષા બોન કે સમાજની સોચમાં બદલાવ લાવવો કેમ જરૂરી હે આપણે દેખો હો કે આપણે આ વિચાર કરલો કે સમાજ અવડે મું આ કરવા સંગા તો હું કહેગા આ મું કરુંગા તો હું કહેગા તો આપણે હુણી સબ વાતને વારામાં નથી સોચવું કેમ કે જયા ગામ મેં જયા ફરા મેં આપણે રહો એ બે મન કર રહે હે એ બે મન કે વાત તો અવશ્ય કરેંગા પણ આપણને જોઈએ કે આપણે આપણે જીવનમાં હર તે ચુનૌતી આવી રહી હે એનો સામનો કરવો હે હરતે આપણા જીવનમાં બદલાવ લાવવાની આપણને કોશિશ કરવો હે ને આપણા મનને ખુશ રાખવા બદલે આપણને આપણા હપના પૂરા કરવા હે આપણે દેખી શકો કે આપણાની સોચ બદલવી હોકા કેવલ યુવા અવસ્થા સપના દેખવાનું ટાઈમ નથી રહેતું બલ્કી સમાજમાં આપણી જે ભૂને હે એ હર ઉંમરમાં શિક્ષા પ્રાપ્ત કરી શકે આપણી ક્ષમતા આપણા અનુભવને આપણા મહત્વને સમજીને આપણા જીવનને બદલી શકે અનુભવની નવી હીકનું મેલ જે હે એ આપણી બોનને સમાજમાં એક અલગ જ પ્રેરણા બનાવી શકે
1: હવે અંજલિ બોન એને સાથે આપણે બોનને કેવું ચાંગા કે અગર આપણે બોન હપને પૂરા કરે હે તો એનું પ્રભાવ એ પૂરા પરિવાર માટે પડે હે જ્યારે આપણે બોન આપણે હપન પૂરા કરી હે તે વણાખતી સોર બી હીકી હે વી બી હીકવાન કોશિશ કરી હે કે મતલબ મારી મમ્મી હે વે તે કામ કરી રહી હે તો અમે બી આ કામ કરી શકો હો અમે બી મહેનત કરી શકો હો ને આપણે પરિવારને મન કહી વી બી આગળી વધવાની કોશિશ કરી હે તે બોને કેવું ચાંગા કે પરિવાર મેં આપણે અણાખતે સકારાત્મક સોચ આવેગા ને આપણ સબ બદલે એક પ્રેરણા બની જંગા આયસ બોને તમારે કેવું ચાંગા કે આપણે હપન પૂરા કરવા બદલે આપણે હું કર તે બોને કેવું ચાંગા કે આપણે જે ઝોનો જે હપન તો વી આપણે યાદ કરવા હે એક નવું કૌશલ શીખવાની કોશિશ કરવી હે ને થોડાક દડા આપણે વણા કૌશલ માટે ને આપણ જોઈ સીઝ શીખી રહીએ હે વેને વિકસિત કરવા બદલે આપણે કામ કરવું હે ને બોને કેવું ચાંગા કે જ્યારે આપણ નાની નાની ઉપલબ્ધિએ ખતી આપણે સન્માનને મહેસૂસ કરંગા અને હાંસિલ કરવાની કોશિશ કરંગા તારે આપણ આપણે હપન તક પૂગી શકંગા અને આપણે વણામાં સફળતા મળેગા જેન ખતે આપણ દેખ કે આપણે આત્મવિશ્વાસી વો બી મજબૂત થાયગા
0: હવે મનીષા બુન આપણે ભાઈ બુનોને કેવું છંગા કે બીજા તકી વાત કરવા તકી આપણે જે આત્મવિશ્વાસ હે એ વધે હે આપણે એવા મનક તકી વાત કરો જે સકારાત્મક સોચ રાખતું હોગા ને અગર આપણે એને આપણા હપન બતાડા તો એ એનું સન્માન કરે ને આપણને એક નવી દિશા બતાડે ભાઈ બહેનોનું જીવન અગાડી તારે જ વધે હે જે વખત આપણે હિક કોશિશ કરો ને ઉમેદ બનાવીને રાખ ઉમર કેવલ અનુભવ વધાવે હે પણ આપણા જે હપન હે એ આપણને સાહસ સંકલ્પ આલે હે જીવનની સબતકી મોટી ખૂબસૂરતી અણમાયસ હે કે આપણે હર દાડે નયા અવસર આપણને મળે હે વિતો ટાઈમ જે જો હે એ આપણને ખાલી મનીષાબોન અનુભવ સાલે હે પણ આવા વાળું જે ટાઈમ હે એ નવી સંભાવના લઈને આવે હે એટલે આપણને આ નથી સોચવું કે હવે ઘણી વાર થઈ ગઈ હે આપણને આ દેખવું હે કે આપણે હરતે શીખી શક સાહસને હાથે હરતે અગાડી વધ ને હું નવું એવું આપણે હિક જિંદગી આપણું જે જીવન હે એ બદલે કેમ કે હર ટાઈમ આપણે બદલે શરૂઆતનું ટાઈમ રહે
1: હવે અંજલિ બોન એની સાથે આપણે બોનને કેવું ચાંગા કે આપણે જીવન તારે સગડી વધે હી જ્યારે આપણ હીકવાની કોશિશ કરો ને ઉમેદ બનાવીને રાખ બોને કેવું ચાંગા કે ઉમ્ર કેવલ અનુભવ નથી બનાવતી પણ આ આપણે સપનને ઉડાન બી આલે હે આપણે સાહસ આલે હે ને આપણે સંકલ્પ લેવાની શક્તિ આલે હે અંજલિ બોન એને સાથે કેવું ચાંગા કે આપણે બોનને આપણે આત્મવિશ્વાસ માટે ભરોસો રહેવો જોઈએ વણને આ મહેસૂસ જોવે કે વણની જિમ્મેદારી હે બીજસ બલદે સીમિત નથી હે પણ આપણે ખુદનો હપન પૂરો કરવા બલદે આપણે હું કરવું ચાહીએ વે બલદે આપણે હું ઈચ્છા હે અણા બલદે બી આપણે જીવન હે આપણે બલદે ખૂબ મહત્વપૂર્ણ હે જ્યારે આપણે બોને હે આપણે ખુદ બલદે સમય કાઢેંગા કા નવું શીખવાની કોશિશ કરેંગા આપણે લક્ષ્ય બલદે અગાડી કદમ વધાવેંગા તારે આપણે કહી શકો કે વે કેવલ આપણે સપનાની કહાની નથી લગતી બલકે આપણે ઘરના સોરની પરિવારની પૂરા સમાજ બલદે એક સંદેશ બની જાય હે તે બોને કેવું ચાંગા કે આપણે સપનો પૂરો કરવા બલદે આપણે શીખવાની કોશિશ કરવી ને અગાડી વધવાની કોશિશ કરવી ને આપણે ઘરવાળાને બી આપણે સમજાડવું હે
0: હવે મનીષા બોન કહી શકો કે આપણી જે બોને હે એને ઉંમર ને આધાર માટે સીમિત નથી રહેવું બલકી આપણી ક્ષમતા અનુભવ મહેનત ને સન્માનને હાથે આપણે હપનને પૂરા કરવાની કોશિશ કરવી હે કેમ કે એક બૂન જેવી વખત આપણા હપનને જીવે હે તો કેવલી આપણા ભવિષ્યને જ નથી બદલતી બલકી આવા વાળી પેઢીને બી ઉમેદ સાહસ ને આત્મવિશ્વાસ ની રાહ માટે લઈ જાય હે. આપણે કહી શકાય કે ઉમ્ર ખાલી કેલેન્ડર ને પન્ના માટે લખી જાય હે, પણ સપન જે હી એ આપણે દિલ ને હોસલા મે વસે હે. એટલે આપણને આ વિશ્વાસ જિંદા રાખવું હે કે હર એક દાડો નહીં શરૂઆત નો દાડો રહે હે, ને આપણને હર દાડે કાંઈ ને કાંઈ હિત રહેવાની કોશિશ કરવી હે.
1: હવે અંજલી બોન, તો આના વિશે માટે આપણે બોને ખતે ઘણા અક્કાની વાત થઈ ગઈ. હવે દેખી રહીએ કે ટાઈમ બી થઈ ગયો, આપણે કાર્યક્રમ કરતી સૂટ પડવાનો.
0: હવે
1: સૂટ તે પડે, પણ જાતે કરતી પેલ એક બીજું ગીત સાંભળાવી દે આપણે બોનની.
0: હવે
2: જી મેં સોચ્યો કે થારે વાસ્તે કી લે રહું, પર મન સમજ હી કોની લાગી કે લે રહું. ઓ જી થેઈ બતા દ્યો કે લે રહું. મને

0: માઇન્ડબુનુ ગીત તો આશુ પૂરું નણસ ગીત હાથે હવે કાર્યક્રમ ઘુમર તકી અમે પડો સુટ આશા કર હ કે આજે કાર્યક્રમ મેં અમારી આપતી કી જી ભી વાતે રહી હૈ એ આપને કમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હૈ મનીષા બોન આપણે અણસ કાર્યક્રમ તકી સુટા પડવાનું તો સુટા તો પડા પણ સાથે પહેલે આપણે ભાઈન બોનોને આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં એ રાય સુછાવ આપણને આલી શકે આપણે અણપતા માટે
1: હોવી ભાઈન બોનો લખી લો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાઘટ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ ગુપડા વાઘધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234
0: એની સાથે ભાઈ બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એની માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org
1: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયની હાથી તાર હુદી
0: રામ રામ રામ રામ

0: ભાઈ બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન
1: હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો.
0: એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.